તીરી વાત બતાઉલા. બાદળ કહેવે ગીત મરધરા જન જન મેં ફેલાવણા, સાજી સંસ્કારો રી બાત્યા ગણય માન સુખ રૂખાળણા. એક ઈસવી સદી મેં સિર મોર અબે બણાવણા, એક ઈસવી સદી મેં

તીરી થાસુ જીવણ પામુ દિન રાત મારી સાસડલી રાથે નાથ ગળા મારા નેણારા સિર તાજ ડોર મારી થાસું લાગી રે ઘડલા મારા હિવડેરા ભર તાર ડોર મારી થાસું લાગી રે ઘડલા મારા

0: घडला मारा हिवडेरा भरतार डोर मारी था सुलागी रे घडला मारा देवारा अवतार ज्योत मरुधर रे माटीरी ज्योत मरुधर रे माटीरी ज्योत मरुधर रे माटीरी। મારો અગલો ગીત મારો ઊંઠ ઘણો ન્યારો ન્યારો તું તો રાજાણેરી શાન થારે માથે ઘણો માન ગાથા ગાસું થારી આજ મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો તું હે સીમારો જવાન થાસુ દેશ રવે ખુશહાળ થારી પીઠ હે સુર્ગ સમાન મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો મેળા ભ્યાવ મે ધૂમ મચાવે સગળા મીનખાને હર ખાવે થારી સ્વામી ભક્ત મહાન ઢોલા મારું રો તું શાન મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો પાણી બીના તું રહ જાવે ચારું કોની દોડો જાવે ઘર ભરી તું પ્યાસ બુજાવે સુખ દુઃખ મેં તું સાથ નિભાવે મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો ગાડો મે બી તું જુત જાવે દિનભર તું ખેત જુતાવે કીકર ખીજડ લીથન ભાવે ધોરા માઈ તું સો જાવે મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો ચિઠ્ઠી પતરી તું પૂંચાવે આખ્યા મેં ખુશિયા ભર જાવે રાજાણેરી શાન કહાવે ફોજા થાસુ માન પાવે મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો ધોરા ઘુંઘરૂ નિત ધમકાવે શૂરા ગગન ધ્વજા ઉડવાવે રેતળ લ્યારો ઝાજ કહાવે મારી નિજરા કાજળ બણ જાવે મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો બાદળ કેવે બાત નિરાળી માયડ મારી હેરા જાણી થાસું માટી મુળકે જાણ મારો નિરછાવે થાપે પ્રાણ મારો ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો રે ભાઈ ઊંઠ ગણો ન્યારો ન્યારો.
1: અગલું ગીત મારો આ ધરતી મારવાડરી.